0: ઘણે માસ રામ રામ આકાશવાણી જોધપુર સુનન વાલી સલોની સખ્યાને આપ રેડિયો સંઘની આરાધના જોશીરા ઓર પૂનમજી આપને ભી ઘણી માન રામ રામ.
1: બિલકુલ આરાધનાજી, આપને ભી ઘણી માનું રામ રામ ઓર સગલી સખ્યાને ભી ઘણા હે થરકશું રામ રામ.
0: પૂનમજી ગરમી હૈ જે કે બહુ જ્યાદા તેજ હો રહી હૈ તો ઇન ગરમી મેં દેખો ખરબૂજે રી જે કે સોંધી ખુશ્બુ હૈ ઓર કચ્ચે આમ રી જે કો ચટપટો સ્વાદ હૈ વો ઈ દોપહરે મેં બહુત હી સ્વાદ લાગ્યા કરે.
1: બિલકુલ, ઓર જદ આપા આપ કચ્ચે આમ ની વાત કરી રહ્યા હો તો કચ્ચે આમ શું દેખો આમ પન્ના ભી બને હે ઓર દેખો કચ્ચે આમ રો અચાર ભી બણ્યા કરે હે તો વો ભી ઘણો સ્વાદિષ્ટ લાગે કરે ઓર કે જીકો પાણી પૂરી રો જીકો પાણી હોયા કરે ની વો ભી જદે વિન મેને કચ્ચો આમ મિલા દી જાવે તો ખટ્ટો મીઠો સ્વાદ બહુ ચોખ્ખો લાગે.
0: ઓર આજકલ તો નહીં પૂનમજી આ કે બાર બાર કેરિયા ભી એની જે કે બહુ અચ્છી આવે ઓર એ સબ સ્વાદ લેતા જે બીજને રી જે કે હવા આવે ને ઠંડી ઠંડી બા ઓર ભી બઢિયા લાગે.
1: વિનસુ ભાજી કી સુગંધ હોવે ની વો ચારો મેર ફેલ
0: જાવે. પણ પુરાણે સમય મેં તો ઈ હું તો પૂનમ જી કે જદ દોપહેર મેં લાઇટે ચલી જાતી તો બીડમ ઇન્વર્ટર વગેરે તો જમાનો હો કોનિયો તો કઈ કરતા કે બે ખસ રાજ કા ટાટા હું તા બાને પાણી ઉભી હો દેતા ઓર ખિડકી ખાને બેઠ જાતા ઓર બીજને સો ઠંડી ઠંડી હવા ખાતા રહેતા તો વો જગો જમાનો હો વો અબ દેખો લોટ નહીં આવે અબ ઓ જગો જમાનો હે તો ઈ જમાને ભી ને ભી આપણે સ્વીકાર કરનો જરૂરી હે.
1: પરિવર્તન તો હોતા હી રહ્યા કરે ઓર સ્વીકાર ભી કરનો ચીજે હંમેશા. પરિવર્તન તો નિયમ હે ઇન પ્રકૃતિ રો એક ઓ બદલાવ હોતા રહે લેકિન બદલાવ રે સાથે સાથે આપણે ભી હે જીકો આપણે બદલાવ તો લાણો જરૂરી હે પર આપણે જીકી પરંપરા હે જીકી પુરાણી ચીજે વેણ આપણે નહીં ભૂલનો ચીજે.
0: બિલકુલ, તો પરંપરા એક ઓર ભી આપણે ગણગોર કાર્યક્રમ વા હે ગીતરી.

0: બિલકુલ. જ્યાં બી આ બોલ્યા કે શરૂઆતમાં આપણા વ્યૂ કમ આયા, વિભિન્ન પ્રકાર જ્યાં આપ બિઝનેસ શરૂ કર્યો હશે તો જો પહેલો દિન હો, જો કે દિન આપ પહેલે દિન સ્ટોલ લગાયો, વિભિન્ન દિન રો કઈ અનુભવ રહ્યો?
1: પહેલે દિન જબ હમને લગાયા થા તો સબસે પહેલે એક ભૈયા કસ્ટમર આયા થા, ઉન્હોને કહા કે પાણી મેં બિલકુલ ટેસ્ટ નહીં હૈ, ના નમક હૈ, ના ખટ્ટા હૈ, ના તીખા હૈ. તો હમને ઉસી વક્ત ના ઉનકી બાત કા બુરા માના, હમને ચેન્જ કિયા, ક્યોંકિ હમે પતા થા કે ઇસ લાઇન મેં અગર ફર્સ્ટ ડે હૈ તો કુછ ના કુછ તો ગડબડ હોગી. તો હમને સ્ટાર્ટ કિયા ઓર ફિર હમને સહી કિયા, આજ વહી ભૈયા હમારે રેગ્યુલર કસ્ટમર હૈ.
0: દેખો આપ કિતની અચ્છી બાત હૈ કિ અગર વ્યક્તિ આલોચના સુનના સીખ જાવે તો વો વ્યક્તિ આગે બઢે. નહીં તો કંઈ અક્ષર આપણે જો કોઈ વ્યક્તિ આપણી આલોચના કરે તો આપણે ભી સામને વાળી વ્યક્તિમાં હી કમી નીકળા કે નહીં, એને પૂછ પતો નહીં, મેં લોક કેટલી મહેનત કરી ઓર મતલબ ગલત બોલ ચલે ગયો. તો આપણે જે કે વાત બોલી એસું બહુ પ્રેરણા મિલેલા આ જે કા સુન રહ્યા કે આલોચના સબસે બડી તાકત હૈ. યદિ કોઈ વ્યક્તિ આપણી આલોચના કર રહા હૈ તો ભી આપણે હાર નહીં માનની ઓર આગે બઢના. તો જે કે આપ વાત બોલી હૈ તો આ જરૂર જરૂર સબ વાસ્તે ફાયદેમંદ રહી.
2: તો બિલકુલ આવાર શાદી પાર્ટી ની ભી વાત કરી તો સ્ટોલ માં તે પાણીપુરી ખિલાણો જ્યાદા આસાન હૈ યા શાદી પાર્ટી મે પાણીપુરી ખિલાણો જ્યાદા આસાન હૈ?
1: દોનું જગ્યા મેં દોનું જણા બેન મેનેજ કરા તો ઉટ ભી કામ એતો જોવે ઓર ઘર ભી કામ એતો જોવે, ક્યોંકિ શાદી મેં તો કઈ બડા ઓર્ડર હોવે જણા જ્યાદા પાણીપુરી ખિલાણા રહેવે તો ભી વટે મેં દોનું જણા મિલને ખિલાવા ઓર સ્ટોલ માં તો વો જણા મેં કાઉન્ટર અલગ દેખો છોલા ટિક્કી ચાટ રહો ઓર એ આપણે પાણીપુરી વગેરે ખિલાવે તો વો દોનું જણા હર જગ્યા દોનું જણા મિલની જ કરા મેં કામ.
0: બિલકુલ જી, અભી આપ બોલે આપ દોનો મિલ રહે કામ કરો ઓર જ્યાં શાદી મેં આપ બહુ સારી ચીજે આઈટમ વગેરે બનાવો ઓર મતલબ ડેલી મેં ભી આપ ચીજે બનાવો. તો જ્યાં અભી તો થોડી દેર પહેલા આપ આલોચના રી વાત કરી તો કદી અહીંયા ભી હોય કે કોઈ પરિવાર યા કોઈ એસી કોઈ સહેલિયા યા કોઈ સહેલારો ગ્રુપ આપ રો તારીફ કરી રહ્યો હોય?
1: હા તારીફ તો મતલબ વિડીયો મેં ભી મેં આપને બતાવવા મતલબ મેં જટે ભી સ્ટોલ લગાવવા પાર્ટી વગેરે મેં સબર ઓર રિસ્પોન્સ બહુ બઢિયા હોય કે મારા મહેમાન પાણીપુરી ખાન ગયા જે થાણી ઘણી તારીફ કરી હૈ તો વે ભી આગે કહી હોય મેં થાણે જ બોલાવા ફ્યુચર મેં ભેર લગાવવાનો હોય તો મારે સ્ટોલ ઓર મતલબ કે આલોચના ટેસ્ટ મામલા મેં અભી આલોચના નહીં હોય અભી તો સબ ટેસ્ટ પસંદ જ કરે ભી એ પાણીપુરી વાળી રહો જેને ભી પાણીપુરી ખાણા હોય નહીં તો બે સીધો એ કહેવાય થાણે વિઝિટિંગ કાર્ડ દો મેં સીધો થાણે લોકેશન માં પહોંચ જાઉં.
0: બિલકુલ એસર જી, આ બતો કે જેમ વ્યવસાય શરૂ કર્યો કઈ તરહ ની પરેશાની આવી છે ઓર જ્યાં અબાર ફિલહાલ આપણા જોધપુર માં દો દિન પહેલા બહુ બડો તુફાન આવ્યો તો વીર તુફાન મેં આપને કિન પ્રકારની પરેશાનીયા હોઈ?
1: હા
0: વો બતાવો.
1: દો દિન પહેલે જબ હમને લગાયા થા તો મતલબ જો ભી કસ્ટમર આ રહે થે વો કહે રહે થે આજ આપને સ્ટોલ લગાયા હૈ લેકિન 10 મિનિટ મેં તુફાન આ રહા હૈ. તો જૈસે હમને કહા કે હા ઠીક હૈ માલ બના હુઆ હૈ ખરાબ હો ઉસસે અચ્છા તો જીતને લોગો કો ખિલા સકતે ઉતને લોગો કો ખિલાયેંગે અગર નહીં હોગા તો ઘર જાયેંગે ઓર વો તુફાન આ ગયા ઓર મેં ભૈયા ઓર દીદી તીનો તુફાન મેં હી ધક્કા દેકે થેલે કો ઘર લેકે ગયે થે સ્ટોલ કો અપને પૂરે સારા સામાન સમેટ કે ઉસ તુફાન મેં ભી હાર નહીં માની થી ઓર કસ્ટમર હમારે કાફી અચ્છે હૈ જો રેગ્યુલર કસ્ટમર હૈ વો સબ હમે સપોર્ટ કરતે હૈ હમારા સામાન વગેરે સબ ઇકઠ્ઠા કરવાતે હૈ કાફી સપોર્ટિવ રહેતે હૈ.
2: બિલકુલ, સડક પર સ્ટોલ લગાવવાનો એક આસાન કામ કોની ખાસ કર મહિલામાં વાસ્તે ઓર મોસમ રી માર જ્યાં એડી હોયા કરે તો ઉન ટાઈમ પર થોડી જ્યાદા હી પરેશાની આયા કરે પર આપ હિંમત નહીં હારી ઇન મોસમ રી મહિને ભી ઓર આપણું કામ શરૂ રાખે
1: ઓર ભગવાન ની કૃપા હૈ કે મારી સ્ટોલ રે ખરોશ તક નહીં આઈ તો તુફાન આયો નહીં તો એક બેનર તક અટી વટી નહીં યો મેં લેન ગઈ પરા ઘરે સ્ટોલ મતલબ કે વા ભગવાન ની કૃપા એ મન મતે મેં આગે ભી અબે બઢ રહી હા.
2: તો આપ જે છોલા ટિક્કી ચાટ બનાવો યા દહી પૂરી બનાવો તો ઉન ટાઈમ આપ કિન તરીકાઓ સર્વ કર્યા કરો ગ્રાહક ને?
1: ડિસ્પોઝલ પ્લેટ સે અભિયાન મેં મેં સર્વ કર્યા કરા ઓર મેં સ્પેશિયલ હાઇજીન વાસ્તે ડસ્ટબિન મત પોલિથીન લગાવ ડસ્ટબિન રાખ્યા કરા કે તાકી ગ્રાહક અટી વટી કચરો નહીં ફેલાવે ઓર ગ્રાહક કાન મેં જીતી હો સકે ઉતી સુવિધા દેવા પાણી ઠંડા પાણી કેમ્પ પર ભી લગાવ્યો હોય મને ઓર જેટલી ફેસિલિટી હો શકે નહીં ઉતી માં પહેલાં તો મેં કામ શરૂ કર્યું જણ માણે સબ ઘરે જ બર્તન વગેરે સબ કુછ આ ઓર સ્ટોલ ભી માણે કન ખુદરો નહીં હો મેં કિરાયામાંથી સ્ટોલ લઈને આયા પછી ઉન માં લગાવ્યો શરૂમાં તો પછી મારે ધીરે ધીરે જો બેલેન્સ બન્યો જો ખુદરો સ્ટોલ ભી ખરીદ્યા અબ ઉને તૈયાર ભી કરવાયો ઓર સ્ટોલ સબ સામાન ભી

0: રાજસ્થાની લોકગીતો આર લોક ભજનારે ફરમાઈશી કાર્યક્રમ મેં આપરે સાથે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારે સાથે આપરા લિખ્યોડા કાગજ
1: આગોળાઈ બાળેસર સું ઓ ઈમેલ આયો હે નિબારામ ચૌધરી સુરેશ રામસ્વરૂપ મનોહર વિકાસ ગોપાલ સારણ અર આણા સગલા ઘરવાળા ઓ ઈમેલ ભેજ્યો હે ભોપાલગઢ સું ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા અર પૂજા પરિહાર ભોમેશ પરિહાર માને ઈમેલ ભેજ્યો હે ડુંગરપુરા શેરગઢ સું ગાંવ રામપુરા ભાટિયાન સું માને ઈમેલ

0: દેખ્યો કે હું મારે કે ટાબર પડે તો હું ઘણું પીઓ મોટી આર પડે નાણું તું પીઓ લગનારો દૂધ પીઓ ને હાંડી હરી દૂધ પીઓ ને બે હરો પીઓ ને ગાય હરો પીઓ બકરી હરો પીઓ એક શેર ની દૂધ બાકી રહે
1: જન્મદિન હૈ મનસુખ માંડવિયા જીરો અપારે ગુજરાત એક રાજનેતા હૈ નવલબા ઓર વર્તમાન મેં અપારે ભારત રા શ્રમ મેં રોજગાર મંત્રી ઓર યુવા મામલા વે ખેલ મંત્રી હૈ
0: ઓ ઠીક ઠીક ઠીક માંડવિયા જીરો નામ હુણીયોડો હૈ ઓર યે હૈ જો કહેની ઓદો આજ ઠેઠ દિલ્હી વાળી સરકાર મેં એ હૈ જો કો કહેની કે હમાળે હૈ હર ચોકા કામ કરે રુજી રોજગારી હૈ જો કહેની વ્યવસ્થા કરે તો આની દિન દિન હૈ કોટી કોટી બધી હૈ ઓર ભગવાન ને હાજત જરા કે બળે
1: બળે નવલબા આજ દિન અપારે જન્મ હોયો નરગિસ જીરો એન નવલબા પર કોલકાતા હી ઓર એન આની બચપન નો નામ હો ફાતિમા રશીદ ઓર એન નવલબા એક ફિલ્મ અભિનેત્રી હી
0: ઓ એ સુનીલ દત્ત સુનીલ દત્ત જી હાની બસ જોડાઈ થી
1: હા નવલબા
0: હા મંથા હે હું મિલ્યું હું હા એકદમ ફૂટ રહી ઘી કહો હે જો કહે દે ભાઈ દે કે અદાકાર કલાકાર મોટી
1: એ એની નવલબા પારે મધર ઇન્ડિયા યાદે દિન ઓર રાત લાજવંતી જેડી કે ફિલ્મા મેં કામ કર્યો ઓર એન્ડ એની નવલબા મધર ઇન્ડિયા વાસ્તે ફિલ્મ ફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
0: અરે હા ભાઈ મેં માં બની હા
1: જદ
0: કહે

ભાઈ છે મહેજ રસોડે પધારો આર બઢિયા રસોડો થારે જડો ચાવો જડો બનાવો હું ફેર નું માળા આર માળા ફેર બેઠો હું જીતે રસોડો જી ત્યાર અને અમે તારે ખાસા ઊંચા આઈ ગયા અંદાજી હોગો પ્રોગ્રામ ટાઈમ હોગો પૂરો તો ભાઈ જણો લેવા રામ રામ.